ભગવાન કી જય, દેવેશ્વર મહાદેવ કી જય, હિન્દુ સમ્રાટ સદગુરુ સ્વામી માધવ કૃષ્ણ ભગવાન કી જય, વૈષ્ણવ ગુરુ મહામંડલેશ્વર મહેશ્વરનંદ.